આપણે સિંહસિંહ હૈ તો એ બી આપણે તેમને કઈ નદી નાળામાં તળાવમાં યા કોવન ને નાખી દેવીએ કેમકે કિશન ભાઈ અમે સિંહસિંહ ખાલી થઈ જાય ને પણ ભાઈ નાખી દે તો એમ થકી પાણી ઝેરી બની જાય માનવ ઉપયોગ કરી લે યા કોઈ જાનવર ઉપયોગ કરી લીધો તો બસ આપણે નુકસાન થઈ શકે એટલે કિશન ભાઈને સહી જગ્યા ઉપર આપણને જે ખાલી સિંહસિંહ એને આપણા ખેતમાં એક ખડ્ડો ભરીને એને દાટી દેવી છે સિંહસિંહને જલાવી દેવી તાકી આ કઈ પ્રકારના એવા છોટા મોટા આપણે નુકસાન નહીં થઈ શકે એટલે

બૈરાની વાત કાર્યક્રમ હમરા વાળા હંદ્ર બૈરને સુરાડી વીણાબેન નો રામ રામ રામ રામ. દીપાભાઈ, આજે બૈર નો કાર્યક્રમ હે અને બૈરણ હે એ સોના માટે આવી થયો હે. ને જે બૈર સોના માટે નહીં આવી શક્યો હે કે કામ ની વજહ થી કે એમને તેમના ભાઈ કે બજાર મે કામ હો યા બે આગાડી જે રક્ષાબંધન આવી રહ્યું છે ભાઈ, જે રાખી વગેરે ખરીદવાનો ટાઈમ હે તો નહીં આવી શક્યો હે. તો એ બહેને બી પાસે એમને ફીરની ફરતી આપણું જે કાર્યક્રમ હે હોને રીતે કહે. તો કે બેનો, આજે હું વાત કરવી હે પૂરી વિવરા બન જાણકારી આલ દા ને પછી આપણે જે વાત હે એ કરા. બેનો, આજે વાત કરંગા આપણે કે બદલતા મોસમ ને આપણું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હે, ખાસ કરીને આપણી જે બહેને હે ઘર મેં નાના સુર હે એનો. એને બાદ આપણે વાત કરંગા રક્ષાબંધન ને જે તહેવાર આવી રહ્યો થકો હે, તો એને હરું એની વખત બી જે બી બહેને હે ભાઈ હે એક સ્વાસ્થ્યનું ધ્યાન રાખે એની બરાબર બી વાત કરંગા. બીજી વાત કરંગા આપણે જે પશુધન હે તો એની બી વાત કરંગા. બેનો, એની બાદ વાત કરંગે આપણે જે બહેને હે ગ્રામીણ, કેમ કે એમને તેમના ઘરનું બી કામકાજ કરે માંડને બી કરે, તો જે માંડને કામ કરતા વખત જહેરીલો જાનવર હે એને થકી સાવધાની રાખે એની બરાબર વાત કરંગા. એની વાત કલાબેનની વાત હે રક્ષાબંધન માટે વાત કરી હતી કે ખેતીવાડીની હતી હતી આપણે જે વાર તહેવાર આવે એને મેં ખાસ કરીને આ રક્ષાબંધનનો તહેવાર હે તો એ તહેવાર મનાવે, પણ જે નશો હે એનું સેવન નહીં કરે, નશા થકી દૂર રાખે, નશા થકી મુક્તિ લે એની બારા મેં કલાબેને વાત કરી હે. તો આની બી આપણે વાત હોણંગા. એની હાથે એક ગીત હે તો એ બી હોણંગા. બેનો, આ તો શું પૂરું વ્યવહાર બન જાણકારી કે આપણે આને આને બારામે વાત કરંગા, કેમ કે બૈરનો કાર્યક્રમ હે, બેને પાસે ઇંતજાર કરે કે ભૈયા વીણાબેન આવીએ થઈ કહે, બુધવારનો દાડો હે તો બુધવારના દાડે તો ખાસ કરીને બેને ઇંતજાર કરે કે કઈ ભાઈ આવવાની હે. બેનો, આજે કાર્યક્રમની વાત તો આપણે કરી દીધી, એને હાથે એક મધર ટેરેસા જયંતિ હે તો એની બી ખાસ કરીને વાત હોણંગા. મહિલા સમાનતા અધિકાર દિવસે તો એ બી આપણે વાત કરંગા. બેન, દેખો ખાસ કરીને હવે આપણે કામકાજની જરાક વાત કરલા, અમે તેમના ક્ષેત્ર મેં કામકાજ તો હવે થતું આવી રહ્યું હે, જે બી ક્ષેત્ર મેં હાર હંબાળનું કરવાનું હે, એમનું તેમનું બીજું કામ કરવાનું હે, ફસલ બી હવે સીપો વગેરે લઈ રહી થકે હે, માજરા આવી ગયા હે, એમ થઈ રહ્યું થકું હે. બેનને જે ખાતર બીજું ત્રીજું નિરાઈ કુડાઈ કરવી હતી એ તો કરીબન થઈ ગયું લાગી રહ્યું થકું, હજી બી ભાઈ જેમ જેમ કાંઈક ખોર મોટો થઈ રહ્યો તો બેનો આ ટાઈમ હે, કેમ કે આના ટાઈમે આપણે ધ્યાન રાખવું, ખાસ કરીને બેનના ખેતરનું બી ધ્યાન રાખવું. અને ભાઈ દેખો પાસે બેનને મોટો તહેવાર આવી રહ્યો થકો હે, કાલે પરસું તો રાખડી

0: રક્ષાબંધન ને તો બેનને એ બી પાછું રાખડી વગેરે ખરીદવા હારું આ બજાર મે જવું પડે, જે બી શોપિંગ વગેરે કરવી પડે, બજારનું જે બી કામ હે બેનને કરવું પડે. કેમ કે ભાઈ ભાઈ તો કહી દે કે તારે જે લેવું એ જઈને લઈ આવો. બેને એવું કે ખાસ કરીને રાખડી એવો તહેવાર રહે તો બેને એટલી ઉત્સાહ રહે તો પૂછો નક્કી. ભાઈ કેટલા દાડા થકી પહેલે જ કહી દે કે ભાઈ રક્ષાબંધન આવી રહ્યું હોય તો મતલબ 5 દાડા થકી કે 15 દાડા થકી બી પહેલે જઈને લઈ આવો. કેમ કે બેનો એ બી જરૂરી છે. કેમ કે આપણે કાલે રાખડી ને આજે આપણે ખરી ગંગા તો હડબડાટ ને આપણને કે ભાવ તોલ કઈ બધા પસંદ વગેરે કરણ દેખવાનો ટાઈમ ને મળે. એટલે અરે ભાઈ હું તો કહું કે બેનો બે દાડા ફૂટી પહેલે સબજી ખરીદદારી કરવી કરી લેવી. બેનો રક્ષાબંધન ની વાત કરણ, આ રક્ષાબંધનનો તહેવાર છે અને ખાસ કરીને બેનો રક્ષાબંધનનો એનો તહેવાર એક ભાઈ બહેનનો હોય એ તો આપણે જાણે છે. તો આ તહેવાર સુરક્ષા પ્રેમ ને અતૂટ સ્નેહ વિશ્વાસને એકબીજા થકી જોડેલો તહેવાર છે. ભાઈ બહેનને એક રક્ષા કરવાનો સંકલ્પનો પ્રતિક બી છે. ભાઈ બહેનનો રક્ષા કરવાનો સંકલ્પનો પ્રતિક બી આ રક્ષાબંધન માના. ને આપણે જે સાંસ્કૃતિક મંચના આધારમાંથી બી સ્નેહ વિશ્વાસ અતૂટ એનો ખાસ પ્રતિક છે. બેનો જે રાખી હે મહજ એક ધાગો જ નથી. આપણે કણે કે ભાઈ આ એક ધાગો જ તો હે, મેં પાસે ધાગો હે એ એક વિશ્વાસનો એનો દોરનો બાંધવાનો એક સંકેત હે. ભાઈ બહેનને બીજની સ્નેહ અને વિશ્વાસની એક દોર બાંધીને આ જે ધાગો હે બાંધે. દેખો કચ્છો ધાગો તો હે પણ એ એકદમ જે આપણું રિશ્તાનો બંધન હે એ બાંધીને રાખે. આદર અતૂટ ભરોસોનો એક પ્રતિક હે રક્ષાબંધનનો તહેવાર. આપણે પરિવારમાં જોડાવ ને રક્ષાબંધ એને એક ખાતે બાંધીને રાખે, એક હાથે પરિવારને રાખવાની કોશિશ કરે, રિશ્તાની મીઠાશ બઢાવવાની કોશિશ કરે. સુરક્ષાનો એક સંકેત બી આપણને મળે. ભાઈ આપણી બેન જે ભાઈ હે બેન હે બહેન હે જીવનભર રક્ષા કરવાનો સંકલ્પ લે ભાઈ હેરુ. ને ભાઈ હે સુરક્ષાનો બહેન હાથે એક વચન આલે. બેનો આ રક્ષાબંધનનો પર્વ બહેન આપણે ભાઈને રક્ષા હરું રક્ષા બદલે લંબી ઉંમરની પ્રાર્થના બી કરે એને સબ કરે. રાખડી બી બાંધે, કલાઈ માટે મીઠાઈ બી લાવે. દેખો આ સબ તો ભાઈ એક આપણે મનની જે નથી કહેતા કે મેં જે આપણે મનની જે ધારણા હે આપણે પૂરી કરી રહ્યા હે. પણ બેનો ખાસ કરીને આ તહેવાર હે આના તહેવારમાંથી ભાઈ કાલે ને પરસું તો આપણે આ રક્ષાબંધન હેસ કરું તો સબ થકી પહેલે તો હું બેના થકી આસ કહું કે જે બી આપણે રાખી કરી થક હે તો હસી ખુશી ધૂમધામ થકી મનાવે. ને આગળ આજે કલા બેને બી વાત કરી થકી અણાની બી આપણે વાત હોય ભાઈ કેટલી અચ્છી વાત કરીએ. તો બેનો આની વાતનું ધ્યાન રાખી ને પ્રેરણા રાખી કે એક આપસી પ્રેમ બનાવી રાખે. ને કેટલું આપણે ભાઈ બદલે જરૂરી હે, બહેન બદલે કેટલું જરૂરી હે, ને આપણો જે પરિવાર હે એક ભાઈ થકી બાંધેલો કેટલો હે, એક બહેન થકી પરિવાર કેટલો બાંધેલો હે, ને ભાઈ પછી આપણો જે સ્નેહ પ્રેમ ભાવ એને દાડે આપણે વાતાવરણ. તો બેનો આગળ આપણે વાત કરણ પણ એક વખત આ રક્ષાબંધનને જ બારામે આપણે બી વાત કરી પણ કલા બેને ભાઈ હરતે વાત કરીએ એ આની વાત હોય ને પછી આગળ વાત એ કર.
1: કલાબેન રામ રામ. રામ રામ વીણાબેન. રામ રામ કલાબેન. હું કામ કરીએ થકે આજકાલ કાંઈ નહીં, બસ આ ખેતરોમાં જઈ રહ લેનદેન લાવી રહ દેખી રહ દવા સટાડવી હોય અહીંયા સટાડી રહ ને દેખી રહ કે ખરપતવાર રહી ગયું હોય તો અહીંયા કરી બી સટાડતા હતા કે અબે આ જે તહેવારનો સમય આવી રહ્યો તો એમને કે શાંતિ બંધ એકદમ વિના ચિંતા થકી આપણે પ્યોર જઈને રક્ષાબંધનનો તહેવાર મનાવી શક. ઘરમાં બી આપણે બાઈક હોય આવે એના હાથે આપણે બહી શક. ખેતરોની જે ચિંતા હે એને તો મુક્ત થવા હરું ફટાફટ કામ નિપટાવી રહ. ભાઈ ઘણી તાજી વાત એકલવ્ય તમારું દુઃખ ભાઈ આ તો બે દિવસ બાકી એને તમે કહી રહ્યા કે ખેતરમાં તો ઘણી તાજી વાત કેમ

0: કે ભાઈ આપણે એક ખેતરમાં કામ રહી ગયું તો આપણને થાય કે ભાઈ મારે તો ખેતરમાં રહી ગયું અને મારે રાખડી કરવા જોયું અને એમનું લેંગવાનું બાકી છે, એમ કરીને આપણને ચિંતા રહે. તો એને થકી પેલે કામ કરી થાય કે ઘણી તાજી વાત. પણ આજે તમે રાખડીની વાત કરી કલાબેન, તો મારે તો આજે એ જ વિચાર રહે કે રાખડીનો એક મોટો તહેવાર હે, તો રાખડીના બારામાં જ કલાબેન તમારે થકી મારે વાત કરવી હે. તો આજ બેને રાખડી કરવા જાય ને તમે બી જવાના હે, તો રાખડી કરવા જઈ બેને જાણા ને હું કેવા ચાહો તમે?
1: અરે વીણા બેન, પીઓ જવાનો તો મોકો મળતો હે નહી, પણ આ એક રક્ષાબંધન એવો તહેવાર હોય જેમાં બાઈક હોવાય એને પીઓ જાય તહેવાર મનાવી શકીએ, અને આપણે ઘરે બી બાઈક હોવાય આવે તો એમાં ચાહો કે આ જે કામકાજ નું પૂરું દાડો નીકળી જાય ને, જે આ ચોમાસાનો દાડો હોય તે પૂરો એકદમ વ્યસ્ત રહે, કે પૂરો દાડો ખેતરમાં ના કરો તો બી કમ પડે. તો આપણે એમ ચાહો કે કમસે કમ તહેવારના દાડામાં તો આપણે ઘરે રહો ને પરિવારના હાથે મનાવો, ને પિયોર જવાનો મોકો મળે તો કોણ છોડે, એ તો વાત સહી છે. અને રક્ષાબંધનનો તહેવાર એ રક્ષાબંધન ને ભાઈ અને બેન આપણે ભાઈ ભાભી સૌ પરિવાર સાથ મળીને તહેવાર મનાવે, ને આપણે ઘરે બી આપણે માનદે આવે ને આપણે બી આપણે ભાઈ એમ ઘરે જ, તો આપણે એમ જ ચાહો કે અચ્છી તરીકા તો કે તહેવાર મનાવો. તે હું બી બસ પ્યોર જવા હારું એકદમ હેરે મરી રહ્યો એમ થઈ શકે,
0: જવું જરૂરી છે કેમ કે ભાઈ એક ભાઈ બેન નો તહેવાર હે. તો તહેવાર તો આપણને કે ભાઈ આપણે દુનિયાને કે નથી કહેતી કે જે કુવેત ની વિદેશ રે એ બી ભાઈ રાખડી બંધાવવા બદલે આપણે ઘરે આવી જાય, તો આપણે તો ભાઈ અહીં રહી રહ્યા હજી બેને તો એટલી ઉત્સાહ રહે કે હું ભાઈ કારે ભાઈ ઘરે જાઉં ને કારે રાખડી બાંધી દઉં. પણ કલાબેન, આ રાખડી તો આપણે ભાઈ બહેનનો એક પ્રેમ નો તહેવાર હોય, એક અટૂટ પ્રેમ ને વિશ્વાસ ભર્યો તહેવાર હોય. પણ આના તહેવાર ને હાથે મનાવવું, તમે જે ભાઈ હે બેનિયાન હું કેવા ચાહી રહ્યો?
1: બસ ભાઈ અને બ્રેમ એક સિર્ફ ધાગા ધકી આ રિશ્તો જોડેલો, આ તહેવાર જોડેલો હે, બાકી સપ્તે એક તરીકામાં ખાલી મનવેર હે, કે જેમ કે મીઠાઈ લઈ જવી આપણે ઘરે મીઠાઈ લાવી એ તો સિર્ફ મનવેર હે, કે પર આ ખાસ વાત એમ કે પ્યોર જાય ને ભાઈ થકી બતાડવું કે આપણે એના પ્રતિ જે આપણો પ્રેમ હે ઈસ. બસ હવે બસ બજાર જાંગા આપણે આ એવો તહેવાર હે જેમની બેન સિર્ફ સિર્ફ ભાઈ ની ઘરે લઈ જવા હારું તૈયારીઓ કરે, શોપિંગ કરે, જેમ કે બજાર જાય, આ ચીજ માર ભાઈ ને ઘરે લઈ જાઉં, પેલી ચીજ માર ભાઈ ને ઘરે લઈ જાઉં, બસ આ તહેવાર ને. ને મેં બી બસ માર ભાઈ હારું આજે બજાર જોઉંગા, અચ્છી અચ્છી રાખી લઉંગા, કે મેં બી મારે પ્યોર એ સબ લઈ જઈ શકું, ને મેં બી ચાહું કે સબ બહેને બી મારે જેવી હેરે થકી આપણે ભાઈ ને ઘરે મીઠાઈ લઈ જઈ ને તૈયારીઓ કરે.
0: કલાબેન, મીઠાઈ વગેરે તો આપણે સબ લઈ જઈને સબને જે મીઠું મળો તો આપણે કરાવંગા જ ખરે, કેમ કે આ એક મીઠો તહેવાર સમજી લો તમે. પણ હજી ઈ નશો કરી રહ્યા થકા હે, તો બહેનોનો હું ફરજ બની અને આજે નશો મુક્ત કરવો હોય તો તમે હજી ભાઈ હે બેને આને હું સંદેશ આલો, તાકી આપણે જેવી ભાઈ નશો કરી રહ્યા નથી કે નશો મુક્ત થઈ જાય.
1: હા એ વાત તો સહી કીધી વીણા બેન તમે, કેમ કે આપણે કહું કે આઈ બાપ થકી જ આપણું પ્યોર હોય, પણ એ વાત બી સહી હે કે આપણો પ્યોર સિર્ફ સિર્ફ આઈ બાપ તક નથી, આપણે ભાઈ બહુ જઈ તક બી. આપણે એ જ ચાહુંગા કે આપણે ભાઈ સ્વસ્થ રહે એકદમ, તે ચાહુંગા કે આ તહેવારના દાડે આપણે એમ થકી બીજી કઈ ચીજ નહીં માંગવાનું, બસ એક જ ચીજ માંગવા કે અગર એ નશો કરતા હું તો એ નશો છોડ દે, તાકી આગળ એના સ્વાસ્થ્ય ઉપર કોઈ વિપરીત પ્રભાવ નહીં પડે ને એ સ્વસ્થ રહે. એ સ્વસ્થ રહેગા તો જ આપણે એને ઘરે જઈ શકંગા અને અગળું રક્ષાબંધન આણસ ઉત્સાહ હાથે મનાવી શકંગા, તાકી આપણે જે જ હેરે મરી રહ્યો અબી થકી કે પ્યોર જવાનું, તાકી આપણો ભાઈ થકી હાથે તહેવાર મનાવી શકે. આપણે આપણા ભાઈ થકી ઈ વચન લંગા કે અગર એ નશો કરે તો એ છોડી દે, તાકી આપણે ભાઈ બહેન નો જે તહેવાર હે એ આગે બી મનાવી શકે.
0: ભાઈ કલાબેન, ઘણી તાજો તમે સંદેશ આવ્યો કે બહેનોને, કેમ કે આ જે કાર્યક્રમ હે આપણી ઘણી ઘણી ગ્રામીણ બહેને હે, શહેરી બહેને હે, હોણી બી થકી હે, તો મારો બી એ જ વિચાર હે કે બહેનો જે બી ભાઈ નશો કરી રહ્યા થકા હે, આપણે બહેને રખડી બાંધવા આપણે જાય તો ભાઈ ભાઈ થકી કહો કે જે ભાઈ નશો કરી રહ્યા હે કે ભાઈ મારે આ જે બી હાલો વગેરે હે મોટું ગિફ્ટ વગેરે હે કઈ મારે ગહેના વગેરે નથી જોતા પણ તમારે કહે કે મારે આ જોઈ રહ્યું હે કે તમે નશો હે છોડી દો તમે ખુશ સ્વસ્થ સુરક્ષિત દેખવા ચાહો બેના થાય કે ભાઈ હર બેન આ સંદેશ ભાઈને આ લે તો જીરે ભાઈ નશો કરી રહે નશો મુક્ત થઈ જાય અને પરિવાર એ અંધેરા થઈ કે ઉજિયારામાં આવી જાય ભાઈ કલા બેન તમારો જે સંદેશ એ તે ઘણી ખારી

0: એને ખુશ કરી દેતા. પણ કલાબેન, હવે જાતે જાતે જરાક હજી આપણે સોરણ સ્કૂલ જઈ રહી થક તો આના સોરણને બી હું કહેવા છું કે કેમ કે આ સુમાસાનો દાડો તો ઈ હરતી સુરક્ષિત સ્કૂલ જાય ને હરતે આવે.
1: અરે વીણાબેન, આ સુમાસાના દાડો તે હોસ્પિટલ લાઈન લગાડ દીધી કેમ કે જયારે કોઈ સોરો બાપડો બીમાર પડી રહે અભી હોનાર દાડા થકી બાપડો સ્કૂલ જતો બંધ થઈ ગયો હવે સ્કૂલ જઈ રહ્યો તેને થકાન બી લાગી રહી એની ઉપર તો કઈ પાણી પડી રહ્યું હોય વાયરલ બુખાર આવી રહ્યો હોય તે જયારે કોઈ આ સોરો બીમાર પડી ગયો પેલો સોરો બીમાર પડી ગયો અને ફેર અભી જે તહેવારોના દાડા હોય તેમની મીઠાઈ ખાઈ ખાઈને વધારે જ બીમાર પડી જાય તે હું એ જ કહેવા ચાહું કે તહેવાર મનાવો લેકિન સાવધાની થકી મનાવો સજગતા થકી મનાવો જેટલી મીઠાઈ ખાવા એટલી સોરણ ખવડાવશું ને તમ બી કોશિશ કરશું કે અચ્છી કમ ખાશું પર અચ્છી ખાશું કેમ કે આ તહેવાર દાડા મિલાવટી મીઠાઈ બી આવી રહી હે તે હું મારી બહેને તો કહીશ કહું કે કઈ નહીં કમ લઈ જશું પર અચ્છી વારી લઈ જઈ શકું તાકી આપણે બચ્ચો બી બીમાર ના પડે આપણે બી બીમાર નહીં પડે ને આ તહેવાર કંઈક તહેવારની હેરમે આપણે એમ નહીં થાય કે આપણે બીમાર પડી જાય અને પછી એના પૈસાનો પાણી થઈ જાય.
0: ઘણી તાજી વાત છે કલાબેન, આજી બી મીઠાઈ વગેરેની બી વાત કરી તો બેને આપણે ઘરને ઘણી ખારે બેને તો પછી આજકાલ તો ઘણી અગાડી હે છે કે આપણે ઘરેલું મીઠાઈ વગેરે બનાવો તો હાથ થકી બનાવીને કામ મળી જવું.
1: સહી વાત કીધી હોય તે કે જ્યાં તક અગર તમને આપતી હોય હાથ તક બનાવીને લઈ જવો યા એક આપણે સાધારણ સી મીઠાઈ લઈ જવો એવું કઈ આપણે ફેન્સી મીઠાઈ લઈ જવાની જરૂરત નથી કેમ કે આપણે ભાઈ તે ભાવના ભૂકા એ સપ્તે એક પેલોય હે રીતિ રિવાજ છે જે આપણે પૂર્ણ કરી
0: રહી. કલાબેન તમે તો ખુબ બધી જાણકારી આપી કેમ કે બેને તો ખુશ થઈ જવાની તમારી વાતે હું એને મને બી ઘણું અચ્છું લાગી રહ્યું તમે આવો સંદેશ બેનોને હે નાનું સુરન નહીં આવ્યું. કલાબેન તમારા થકીનો એન્ટ્રી ફરતી પાસે આવંગા તમારે ઘેરે. કલાબેન રામ રામ રામ રામ
1: રામ રામ રામ રામ.
2: દેખો બેનો આજે કલાબેને તો ખુબ બઢિયા વાત બતાડી કે રક્ષાબંધનને બારામે. દેખો રક્ષાબંધનનો તહેવાર અગાડી આવી રહ્યો થકો એ કાલે પરસો તો આ કલાબેને સંદેશ આવ્યો ઘણો અચ્છો આવ્યો હે કેમ કે આજકાલ નશાવૃત્તિ જ વધારે દેખાડી થકી હે તો એની હરું બેનને આ મોકો હે આ મોકા માટે બેને ભાઈ થકી વચન લઈ શકે તાકી આપણે ભાઈ હે સુરક્ષિત હાજો તાજો રહે અને આપણે હાથે રહે. હવે ફેરે જરાક વાત કરો કે મધર ટેરેસા જયંતિ હે એની બારામાં બી આપણે વાત કરવા. બેનો આજે મધર ટેરેસા જયંતિ બી હે 26 સપ્ટેમ્બરને દાડે આ જયંતિ હે મનાવે. સોરી બેનો 26 ઓગસ્ટને દાડે આ જયંતિ હે મનાવે કેમ કે ભાઈ દેખો હા સામાણાની જી બે આપણે હું બોલાઈ જાય પણ પાછી આપણે જી હે ખરી વાત કહી દ. બેનો દેખો આ મધર ટેરેસાનો આ પૂરું જીવન હે એ આપણે એક ગરીબ પરિવારને હાથે વ્યતીત કર્યું હતું કાઢ્યું હતું. ગરીબોને હાથે જે બીમારોને અણાને હાથે અનાથોને હાથે જે બેસહારા લોકો હે અણાને હાથે આ મધર ટેરેસાના પૂરું જીવન હે વ્યતીત કર્યું હતું. અણાની સેવાને સમર્પિત કર્યું હતું. મિશનરી ઓફ સેરેટી ની સ્થાપના કરી હતી. વર્ષ 1950માં કોલકાતામાં આજે મિશનરી ઓફ સેરેટીનું નામક એક સંસ્થાની સ્થાપના કરી હતી એક સંસ્થા ખોલી હતી. એની 1950માં એની સ્થાપના કરી હતી જેમાં આનો મેઇન ઉદ્દેશ હતું કે સબ જે ગરીબ હે લાચાર હે બેઘર હે અને દેખભાળને આ જીવન હે મધર ટેરેસાને પૂરું જીવન કાઢ્યું. બેનો દેખો એક બૈરી એ આ મધર ટેરેસા એટલી સેવા કરી રહી થકી તો કેમ કે આના થકી બી આપણને પ્રેરણા મળે આના થકી આપણે એક શીખ હુકમ કે આપણું જે ઇન્સાનિયત હે આપણે જે ઇન્સાનિયતમાં આપણે આવ્યો હા કે બી આપણે જઈ રહી થક હે યા પેદલ જઈ રહી થક હે કોઈ ભાઈ કોઈ રોડ ને મેરે રસ્તાની કિનારે કોઈ બીમાર બેઠું થકું બેનો તો આપણો જે ફર્જ હે એને જરાકશું ભાઈ 2 મિનિટ આલીને નિભાવી શક. ઘણી વખત એવું થાય કે ભાઈ લાચાર કોઈ બી ભાઈ પેર થકી હે યા બીમાર હે તો ઘણા ખરા ભાઈ જે આપણે મોટરસાયકલ માટે જઈ રહે યા

જે મોટી ગાડી લઈને જઈ રહ્યા તો જરા કોઈ બે મિનિટ બી હલવાના આપણે ને સોચ્યા, ભાઈ એક આપણે જિમ્મેદારી બને તો એની જિમ્મેદારીની જરાક આપણે નિભાવી દે તો એને ઇન્સાનની જિંદગી હી બસી જાય. પેલા નથી કહેતા કે ભાઈ જે ગાડી ઘોડા નહીં જઈ રહે થક હે એવો રસ્તો હે વા અગર આપણે નકરી રહે થક હા તો જરાક ઉબર એને ભાઈ કે ને ભાઈ ફોનનો સહારો બી મળી જાય, એક ફોન કરવાનો તો એને આલે ને અગર એને જરાક આપણે મદદ કરી દીધી તો સબ થકી મોટી સેવા થઈ જાય. બેનો દેખો આ મધર ટેરેસાની બી જયંતિની બી આપણે વાત કરી, હવે અગાડી અજે જરાક વાતે હે એ બી આપણે વાતે કરંગા. પણ વાતે કરતે કરતે આ બેને હે બેટી થકી હે એમાં તેમના ભાઈ બી દીકરા થકા હે કે વિના બેન તો વાતે કરતા જઈ રહે પણ ભાઈ સોરાનો ટેમ હે.

વિના બેન તો વાતે કરતા જઈ રહે, પણ ભાઈ સોરાનો ટીમ હે તો સંધ્યાવાળાના ટીમ મેં મારું ભી મન થઈ રહ્યું હે, બેનાને ભી મન થઈ રહ્યું હે કે એક ગીત હોણેલા તો કેમ ને ભાઈ એક ગીત હોણા ને પછી જે વાત હે કરા.